0: પશુ કાપણી હો નર કા કુછ ન હો અરે નર ને કરણી કે નરો રો નારાયણ નરેરો નારાયણ વેરો આપણે હાથે એમ છ સર્જનજારો આપણે હાથે એમ છ નર કેમ પડેરો આપણે હાથે એમ છ માં ભેને કાકી દાદી કેતાની શાબાઈશ કરારો આપણે હાથે એમ છ
1: અરે ભાઈ વાહ
0: આની ઓળો સોળો બરન માર ખાન ધોળો સબેન ગટારી કન પડેરો આપણે હાથે એમ છ
1: વાહ ભાઈ વાહ રે
0: સેવા

કેમ કાંઈ લાવા, એક છટાક તેલ લાવજો ને આડ દાડ ખાણો. હા અરે નીરલગામ, આટા પંચે ચાલીસ, દારૂ છોડ દે, આટા પંચે ચાલીસ રૂપિયા એક કિલો તેલ લ્યા, એક ધોવો તેલ હાંડી ખાલે ઊંઘા નાખે. અરે કાળો ફૂર પાણી ખોરે, ગુલાબેર ફૂલે નાય તાર બેલે બેટ બટા રીએ, માલકણ ગુલાબેર ફૂલે નાય રીએ, તાર ઉપર કરજ કોની વ. અરે જોજાર ગળે માય મંગળસૂત્ર ભાન મેલો છે, લાજ છૂટનું લાગીએ તો ન. અરે કાંધી સોને ડાગી ના ગળે એમ ખાલ દ, માલકણ ચમ ચમ ચમકી તો તારો ભગવાન કલ્યાણ કરીએ. અરે હિજડા રાવલા દુસરે તાંડરી સાઉન દેખાનો બાર શબ્દ દ્યાય છે, ઘરે માલકણે ભૂખે મારે છે, તાર સુગો પાપી જગેમ છે ની કાઈ.

0: કઈ કે લાગો ભાઈકળા વા સેવા પાડી છે પણ સેવા ખરખોર તે કુ ગામે ભારા માતર ઓરડી પાડે રો ભાઈ સાઉ લેજારી
1: હા
0: વાટે પર શ્રી કૃષ્ણ ભગવાન ચક્રી વાગળ છોડી દો કર કર કર કર કર કર કર વાળ છૂટી વાળ છોડી દીની પાઉલ વાટન ડુંગરેમ ધરસગી વાટેર ઉપર માંડવ નામે રો ઋષિ રે ઓ ઋષિ રે સુળે પર દે મેલતે એ ભાઈ લાત લાગી લાત લાગતે ખમત ઋષિ કાઈ કે છે ઈ ભાઈ કલાયર માટીન પાળે જાતાણી કતી તોય જારી કથી ગાય જા મન કાઈ કરે છે પણ માર દકો એ સુળે લાત મારન મન કલો કો જાચ કરના કી દાડો નીકળ્યાનો દાડો નીકળતે કે મતેરો માટી મરતાનો શ્રાપ દે દીનો ભાઈ કેલાક વરાપતિ વરા મહારાજ મેં સાદા ભાઈ કાવા માથે પર ટુકરી લેતાની ઘર ઘર ઘર ઘર ઘર ચૌદ ઘર ફરતાની પંદર ઘર આનમાં અથીસ બેટી માલકેને કેવાળમાં કાવા મેં કોણ છું માં પથિવ્રતા માવલી છું એ જ કોડિયાળે કના એ જ લંગડે કના બાર વર્ષ દાડો યોગો એને સારી ઉંગળી ઘાલતાની પાણી પીરું છું એ ઉપર દાડો કાઢી છું સારી જગેર ભાઈ બન છ અને એ જ મારો કોડિયાળો મારો માલક છે મેં કાઢી છું અને દાડો નીકળો ને તો મારા માટી મરનું તું કે છે દાડે નીકળે તું ને મારે માટી ને મરે તું થામ ની સૂર્યા રે સૂર્યનારાયણ તું તો નીકળો તો બાણ ભસ્મ કર્યું ઘાવરગો સૂર્યનારાયણ તીન દાડ જગો તીન દાડ બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આયે અંધારો કુપડગો દેખો તો સંડલિયા નામે છોરી અરે વો તો શ્રાપ દે મેની રોજ અગેર પતિ દેવે ના જોકો મરે દેની અને સૂર્યા નીકળે દેની આવગે બ્રહ્મ વિષ્ણુ મહાદેવાન અનુસ્યા આપણી છોરીને કાંઈ કે સાંડલિયા ના એ ભાઈ વેંડી વેગી કાંઈ તું લોક જુકો શોષણ ઉટ ઉટન બે જા છે આજી દાડો નીકળો નીકળ્યો આજી શોધા છે જાપા કમી ખામેલો તો મારે બા ધોતી ભરમેલો છે કોઈ કાંઈ જ કરે છે નુકા કરી છે થોડી કાઢ ઠીક છે મહારાજ હરકત છે નહીં પણ મારો પતિ દેવે શ્રાપ દેમેલો છે મેં થઠ્ઠાથી લાત મારી કોની દેકન લાત મારી કોની સજા સજી વાત લાગી છે એ ગુના છે દારો નીકળું તારો પતિ દેવે મરનું મારે માલકે મરે દુની પણ નું મત કર હમ અવતાર કસાર લીધે છા સત્ય ચાલે વાળે તારા છા ભાઈ જો માટી માટી તો સેવા કીધી તો વન બી તારા છા તારો માટી મરેજ વાળો ઋષિ જુકો આજ્ઞા પૂરો કરા છા તારો માટી મૃગો કરીને કેમ કે તો સંજીવ મંત્ર ફેંકનો સજ કરા છા તારો નીકળ કે કહે વેંડી સૂર્યનારાયણ કી પ્રભુ નીકળ ચમકતો ચમકતો નીકળો એ વેંડી તમે તે ચમકતો ચમકતો નીકળો તમ આદિશક્તિની માતા છો આદિ માયા છો તમ ભાઈ કાવા આદિશક્તિ જગનજણા છો અર્ધી અંગી છો ચમકતો નીકળો પાટી માટી પટકો મરગો સંજીવ મંત્ર ફેંકન સૂર્યના સંજીવ મંત્ર ફેંકન સૂર્ય નીકળ્યા અને વોને જો કો સજ કરના કે ચાંદન સૂર્ય રજતની દોયરો જોડો અંબર